0: Breakfast with Dee Prancher.
1: Oh, how relaxing was that yoga session? I feel so free.
2: Speak for yourself. I can never let go. Bladder leaks.
1: I know, right? I'm so done compromising. I got a new bit of yoga kit. Always discreet pads. Here, try for yourself next week.
2: Love you lots, but this thin pad won't keep up with my heavy leaks.
1: Just trust me on this one. So, all zen and liberated, are we?
2: Let's just say I found my flow.
1: Always discreet. Live with no compromise.
3: TravelHubWorld.com कामयाबी के शानदार 22 बरस सेलिब्रेट कर रहे हैं बाय ओपनिंग देयर थर्ड ब्रांच ऑन 2 ईलिंग रोड वेम्बली. फाइंड द बेस्ट प्राइस ऑन एनी होटल एनीवेयर इन द वर्ल्ड ऑन TravelHubWorld.com. फ्लाइट्स एंड हॉलीडेज हमसे सस्ता कहीं नहीं मिल सकता. कॉल TravelHub 24/7 ऑन 0208-782-8833 और विजिट TravelHubWorld.com.
4: TravelHub, बेस्ट सर्विस विद अनबीटेबल प्राइस
3: एट ऑल प्रोटेक्टेड.
4: विजिट TravelHubWorld.com.
5: Have you had a bereavement in the family? In times of sadness and grief, Om Funeral Care is there to help and support with all customs and rituals. At Canton Road in West London and Ilford in East London, Om Funeral Care's well-versed priests carry out all the rites and rituals in English, Hindi, Gujarati, Marathi, Tamil and other languages. Contact Kalpesh Patel on 0208-922-3344 at 24 hour line 0730099823. नोट किया? किटी पार्टी, बिजनेस मीटिंग, कॉर्पोरेट इवेंट, फैमिली ओकेशन, बस व्हाट्सएप करें गॉडफादर एंड को बार एंड किचन को. सर्विस एक्सेलेंट, फूड अमेजिंग और एक्सपीरियंस ऐसा कि आप खुद भी आएंगे और दूसरों को भी रेकमेंड करेंगे. विवेक हाउस वॉटफर्ड. बुक ऑन व्हाट्सएप 0730099823.
6: No need to fly back home this summer holiday. Come to Ambala and try out our Khoya Barfi, made from pure buffalo milk. Yes, it's the same barfi you get back home, now made in England with milk from Ambala's own herd of buffalo. Only from Ambala. Don't take our word for it. Come and taste it for free this month. Now also doing the best kara chai, masala chai and elaichi chai. Just like back at home. Ambala, heritage you can taste. Visit ambala.co.uk.
7: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી.
8: સાંભળ, એક કામ કર, મેડિકલ દેલે અને નાખતા જઈએ.
9: નાખતા જઈએ એટલે
7: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી, પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ, ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક.
10: તું ગાંડો છે, આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર.
11: તારી મારી દોસ્તી.
7: સ્ટારિંગ વિરાજ ખિલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી. મિત્રતા ઇન સિનેમાઝ નાઉ. યુકે રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા.
12: जब लड़की के सर पे बाप का साया ना हो तो वो माँ का ही रास्ता अपनाती.
13: इसे हमेशा याद रखना.
14: काश कोई आ जाए, उन्हें समझाए.
15: Usse Yoni, every day at 6 p.m. on Star Plus and watch anytime on Jio Hotstar.